0: एमएल विश्वकर्मा फ्रॉम इंडिया कहते हैं दो चीजें हैं, यू मस्ट एलिमिनेट द फियर ऑफ टुमारो एंड द रिग्रेट ऑफ यस्टरडे। बहुत अच्छे। और इनके साथ कौन आई है? जतिंदर।
1: हेलो प्रिंस जी, मेरी दिमाग दस सोचा कि जेड़ा रावण सी है ना, ये बहुत पढ़िया लिखिया सी, बहुत बहुत वेदा दा मालिक सीगा, इस प्राउड ता सीगा पर एदा डिफरेंट सीगा प्राउड, एदे कोल ताही ता दस सिर ला के रावण नू साड़ दिया कि दस बंदे जिन्ना दिमाग एक कल्ले कोल सीगा। ते जे दुर्योधन सीगा ना, ओ एना बहुत अज्ञानी सीगा, एनी उहनू सोच नहीं सीगी पर प्राउड बहुत सीगा, इस करके दोनों च बहुत फर्क है।
0: अच्छा, दुर्योधन और रावण में फर्क बता रही थी जतिंदर। बहुत अच्छे आपने कहा कि रावण 10 लोगों जितनी उसमें जहानत थी, इंटेलिजेंस।
2: This is East FM, Kenya's premier Asian mix.
3: It's 11:21. Ladies, it's Breast Cancer Awareness Month this October. MP Shaw Hospital, in partnership with East FM, invites you to a special breast cancer awareness screening day on Saturday, 17th October at MP Shaw Hospital, Spring Valley Medical Center. Take advantage of specially discounted screening packages for just 8,800 shillings for women under 40 and for 13,500 shillings for women over 40. Discounted individual tests are also available, including mammograms, breast ultrasounds, pap smears, and HPV PCR testing. Tell a loved one so you can all take the step towards early detection. Breast Cancer Awareness Screening Day, Saturday, 17th October at MP Shaw Hospital, Spring Valley Medical Center. For inquiries and bookings, contact MP Shaw Hospital.
4: The spicy spot on the Kenyan Premier Asian Mix.
5: Jai Mata Ji, Shri Ram Mandir, Nairobi Khate, 11mi thi 19mi October 2026 sudhi Navratri Mahotsav nu ayojan karvama aavyu che. Daroj bapore 2 thi 4 vagya sudhi Navratri satsang ane ratre 8 vagya thi garba ne dandiya. Apna local band RK band na sangeet sathe garba no anand maano. Aarti ratre 9:30 vagye thashe, tyar baad alpahar ni vyavastha che. Aavo parivar ane mitra સાથે માતાજીના આશીર્વાદ લઈ નવરાત્રીના રંગમાં રંગાઈએ. વધુ માહિતી માટે સંપર્ક કરો 0796206292. જય માતાજી. હેલો નૈરોબી, તૈયાર છો ગરબે ઘૂમવા? શક્તિ, ભક્તિ, ગરબા અને રંગોની નવરાત્રી કેન્યા બ્રહ્મસભા લઈને આવી છે. નવરાત્રી 2026 11-19 ઓક્ટોબર દરરોજ કેન્યા બ્રહ્મસભા હોલ, થર્ડ પાર્કલેન્ડ્સ ખાતે. આરતી રાત્રે 8 વાગ્યે અને ગરબાની રમઝટ 8:30 થી. શૈલેષ જાની અને શૈલેષ ખેતિયા સાથે માણો ભક્તિ ભર્યા પરંપરાગત ગરબા, જ્યાં નાના મોટા, યુવાનો અને વડીલો બધાને મજા આવે, સાથે રિફ્રેશમેન્ટ્સ અને રોજના ઇનામો. તો પરિવાર અને મિત્રો સાથે જરૂર આવજો. સૌનું હાર્દિક સ્વાગત છે. દાન આવકાર્ય છે. જય માતાજી.
2: More of Kenya's premier Asian mix, East FM. We've got your favorite song for every moment because we love you like that. East FM, Kenya's premier Asian mix.